જેનો કોક સે ડરે જૈસા સાતા સાધ ઇષ્ટાયા આપણે કાર્જ મે આપ સમાયા સોધત સોધત સોધ સિજ્યા ગુર પ્રસાદ તા સબ જય જબ દેખો તા સબ કિજ મૂલ નાનક સો સુખમ સોહી અસ્તુ નહ કિસ જન્મે ન કિસ મરે આપણ ચલતે આપ હી કરે આપણ જામ દ્રષ્ટાન દ્રષ્ટા ક્યાકારી ધારી સબ શિષ્ટ आपे आप सकल में आप अनुजुग तेरा स्थापे थाप अवनासी नाई किस कांड धारण धार्यो ब्रह्मांड लख पे पुर प्रताप आप जपाए तनानक जाव जिन पर जाता सो सोभावंत सकल संसार उदरे तन मंत प्राप के सेवक सकल उदान प्र के सेवक दूप सारण आपे मेल है कृपाल गुरु का सब जब पै निहाल उनकी सेवा सोई लागे जिसनु कृपा करे बड़ा।